0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્નહોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો હો
0: ગોરખા રેડિયો હો
3: ભારતલે રાહત સામગ્રી સહિત પાંચો વિમાન નેપાલ પઠાએકો છ થપ 11 જણા ઉદ્ધાર વિજ્ઞ અને વિશેષ ઉપકરણ સહિતના ઉદ્ધારકર્મી પઠાએકો વિદેશ મંત્રી એસ જયશંકરે બતાવ્યું ભાઈકો છ સો વિમાનમાં 5.5 ટન અત્યાવશ્યક ઔષધિ ગાડી અને અન્ય રાહત સામગ્રી પણ પઠાઈકો છ બાળી પીડિતકા લાગી રાહત સામગ્રી લીએર કોરિયન એરફોર્સકો જહાજ પણ કાઠમાડુંમાં અવતરણ ગરેકો છ એસ અગાડિ નઈ કોરિયાકો ઉદ્ધાર ટોલી આએર બાળી પ્રભાવિત ક્ષેત્રકા સુરુંગમાં ખોજ તથા ઉદ્ધારમાં જુટિરહેકો છ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનકા અનુસાર બાળી પ્રભાવિત ક્ષેત્રમાં રોગકો સંક્રમણ બઢને ઠૂલો જોખિમ છ સંગઠનકા પ્રવક્તા ક્રિશ્ચિયન પ્લેનમેયર
4: ફ્લડિંગ ડિસ્પ્લેસમેન્ટ ઓવરક્રાઉડિંગ એન્ડ સ્ટેગ્નન્ટ વોટર can increase the risk of disease outbreaks. WHO is supporting surveillance to monitor the potential increase in these areas of dengue, scrub typhus and other communicable diseases.
3: IFRC ka operation manager Matt Baddenley bacheka manisharu parivar ka sadasya khojna afai aghi sareka dekheko bataun bhayeko cha.
5: Search and rescue is still ongoing and the monsoon hasn't stopped. People are coming back to look for their homes and what's left of them. We met a group digging through the mud for their mother, 82 years old, home alone when the water came. She had nowhere to go.
3: Rashtriya Bipad Vyavasthapan Pradhikaran ka karyakari pramukh Dr. Dharmaraj Prathi le barsha ka karan pani bharinda surung ko uddhar karya ma chunauti thapieko bataunu bhayeko cha. Waha ka anusar raat bhar pareko barsha ka karan tunnel bhitra pani bhariyepachi pani tanne pump samet dubeko cha. સુરક્ષાકર્મીએ પંપ નિકાલેર પાણી તાન્ને કામ ગરિરહેકો ઉહાંલે જાણકારી દીનુભએકો છ રાષ્ટ્રીય યુવા સંઘલે ખાદ્યાન્ન ર રાહત વિતરણ સહજ બનાવન આગ્રહ ગરેકો છ બાળી પ્રભાવિત ધુન્સેમાં રહેકા સંઘકા અધ્યક્ષ મહારાજ ગુરુંગલે પરિવારકા સદસ્ય ગુમાએકા નાગરિકા ઘરમાં રાહતકો વ્યવસ્થા ગર્ન ભન્નુભએકો છ
6: માન્છે ખાના નપાઉને અવસ્થા ભઈરહેકો છ તર રાહત લીનકી નિમિત્તે આપણો ઘરમાં માન્છે મરેકો છ તર ફેરી સિડ્યો કાર્યાલયમાં લાઇન બસેર આર્મીકો ઘરમાં આર્મીકો બ્યારેકમાં પુગેર રાહત લીન ઉનલાઈ ધેરે અપ્ઠ્યારો પરિસ્થિતિ ભએકો છ
3: પટેકુશી ત્રિશુલીમાં ભદૌ 10 ગતે આએકો બાળીલે 7000 બઢી નિજી ઘરમાં ક્ષતિ પુગેકો છ
7: શહેરી વિકાસ તથા ભવન નિર્માણ વિભાગે વિભિન્ન જિલ્લામાં 7,570 નિજી આવાસમાં ક્ષતિ પુગેકો પ્રારંભિક તથ્યાંક સાર્વજનિક ગરેકો હો વિભાગકા મહાનિર્દેશક રવિન્દ્ર બોહરાલે બાળી પહેરોકા કારણ ભએકો ભૌતિક ક્ષતિ ર સરકારકો આગામી પુનઃસ્થાપના યોજના બારે જાણકારી ગરાઉનુ ભએકો છ વિભાગકો પછિલ્લો તથ્યાંક અનુસાર સબૈભન્દા બઢી ક્ષતિ નુઆકોટ રસુઆ ર ધાદિંગ જિલ્લામાં ભએકો છ નુઆકોટમાં 3,977 ધાદિંગમાં 3,451 ર રસુઆમાં 1,779 ઘરમાં ક્ષતિ ભએકો છ યસગરી ગોરખામાં 263 ર ચિતવનમાં 61 ઘર ક્ષતિગ્રસ્ત ભએકા છન નિજી આવાસ તરફ કરીબ 12 અરબ રૂપિયા બરાબરકો ક્ષતિ ભએકો વિભાગકો પ્રારંભિક અનુમાન છ તેસ્તૈ 45 સરકારી ભવન વિદ્યાલય તથા સાર્વજનિક સંરચનામાં આંશિક ર પૂર્ણ ક્ષતિ ભએકો છ યસકો આર્થિક ભાર કરીબ 4.5 અરબ રૂપિયા બરાબર રહેકો અનુમાન ગરિએકો છ હાલ બાળી પહેરો પ્રભાવિત 3,450 જણા 18 વિદ્યાલય ર વિભિન્ન સામુદાયિક ભવનમાં આશ્રિત છન વિસ્થાપિતહરૂલાઈ તત્કાળ સ્થાનાંતરણ ગર્ન વિભાગલે 3 સાતા ભીતર અસ્થાયી આવાસ નિર્માણ ગર્ને લક્ષ્ય રાખીએકો જણાએકો છ પ્રી ફેબ પ્રવિધિકો પ્રયોગ ગરી પ્રતિ આવાસ કરીબ 1,000 ડલરકો લાગતમાં અસ્થાયી ઘરહરૂ નિર્માણ ગર્ને યોજના છ યસકા લાગી કરીબ 90 કરોડ રૂપિયા ખર્ચ હુને અનુમાન છ ઘરકો નિર્માણમાં વિભિન્ન દાત્રી નિકાયકો સમેત સહયોગકો અપેક્ષા ગરિએકો છ સ્થાયી બસોબાસકા લાગી વિભાગલે નુઆકોટકો વિદુર ક્ષેત્રલાઈ ઉપયુક્ત ઠાઉંકા રૂપમાં પ્રારંભિક અધ્યયન શરૂ ગરેકો છ
3: બાળીપછી ત્રિશુલી તથા નારાયણી નદી કિનારામાં ફેલા પરેકા ર પહેચાન ખોલ્ન નસકેકા શબકો વ્યવસ્થાપન પોખરામાં શરૂ ભએકો છ પહેચાન ખોલ્ન નસકેકા શબલાઈ પોખરા 16 ઉપલ્લો દ્વીપ શિશોખારીકો સિંચાઈકો સરકારી જગમાં વ્યવસ્થાપન થાલિએકો એસપી નવીન કાર્કીલે જાણકારી દીનુભએકો છ
8: 102 શબ મધ્ય 19 પહેચાન ભઈસકેકા અવસ્થા છ ર જો શબહરુ પહેચાન હુન સક્નુ ભએન ઉહાંહરુકો ચાહિં ડીએનએ નિકાલ્ને કામહરુ પણ સંગસંગે પોસ્ટમોર્ટમ સંગસંગે ભઈસકેકો છ ડીએનએ કો સેમ્પલ ર અબ યો ડીએનએ